0: બહેનાઓ, અભી આપને આનંદ લયો આ અંશના સક્સેના કે ગાય ભાઈ જા લોકગીત કો. બહેનાઓ, ગરમી તો સબનને પરેશાન કરે હૈ, લેકિન જા ગરમી મેં હમારી જો ગર્ભવતી બહેના હૈ વો કછુ જ્યાદા હી પરેશાન હૈ જાએ હૈ. ઓર જા ભીષણ ગરમી મેં ગર્ભવતી બહેનન કો કૈસી દેખભાલ કી જરૂરત હોય હૈ ઓર કિન કિન બાતન કો ધ્યાન દેના ચાહીએ, ઇન્હી બાતન કી જાનકારી હમ આપકો દિવાએ રહે હૈ ડોક્ટર રમા સક્સેના તે.
1: और बच्चों को जन्म देना किसी भी महिला